હાજી મહમદ જાન છે કમ દેગે ના ક્રિકેટ વામ કે દસરા દેશ માં ટોલ પ્રોડક્ટ ઉસર મિલાવી જી નો ડેટા જે તો મને ના બલર હમ મેસેજ કરે હો નો બસ એડ્રેસ મે બિલકુલ શામિલ કે શા દીન લવા માસરા ઇશમા કોસ્મેટિક ટોલ પ્રોડક્ટ મિલાવી જી શવલી જમ હોસ એન્ડ હામિદ ઇશમા કોસ્મેટિક સેન્ટર એડ્રેસ શગે રોડ બિલ મુકાબિલ વોર્ડ ઓફિસ કરક્સી ડી સાઈડ ડેરા મને ના બિલકુલ હામિદ ખાન સરા શગે રોડ બાની દેશ માં ટોલ પ્રોડક્ટ મિલાવી જી યો જહાન મને ના હેલો ભાઈ સલામ ભાઈ કેસે હો ક્યા હાલ હે ઇટ્સ મી અનુષા ફ્રોમ સાબિરાબાદ ભાઈ આપકી તબિયત કેસા હૈ અલહમદુલિલ્લાહ ઠીક ઠાક ભાઈ મુજે અચ્છા જી સહીદા ઠીક છો ડેર રજિયા તો મને ના દે રિઝલ્ટ જગો પછતાના કર્યું ખેર દબા ઇન્ચ લબલ પ્રોગ્રામ કે દેતા હોઈએ સહીદા મતલબ દો ફર્સ્ટ યર સેકન્ડ યર વેચ રિઝલ્ટ કલા દે નો દા હોર તમો તો કન્ફર્મ પતા નિસ્તા યો જહાન મને ના શફી જાન મંગલ મેલા ના ઇશમા પ્રોડક્ટ્સ જિંદાબાદ સહીદા ડેર મને ના પ્રોગ્રામ કે મેસેજ કવલે ઓ ચા જવાબ રુકડે દઈ હો મેસેજ બને ના કોલ બને મતલબ જે સુખ ચા જવાબ રુકા બસ પ્રોગ્રામ કે દેતા આયા દે વેચ સલામ ભાઈ સવાલ જવાબ ઇમાન બનો ના મેસેજ કરી દે પીપલ સે ઇમાન બનો પીપલ સહી ડેર બને ના હો ખેર કોલ બને મતલબ જવાબ ઠીક છે મેસેજ બને એક્સેપ્ટેબલ ના દે અચ્છા જી સલામ વેલકમ તારીખ ભાઈ મેં પલ્લવ શાહ ફ્રોમ બન્નો કરેક્ટ રેડિયો પર આવાજ ક્લિયર હૈ મેરી તરફ સે સીમા ફાઇકા ફાતમા કૈનાત ગુલ અલાઈકુ સલામ ડેરા મને ના વાલેકુમ અસલામ યો જહાન મને ના વચ્ચે સલામ સંગ બ્રદર્સ વઝીરસ્તાન ખૈસોરના ખબર કોણ સાસુ વચ્ચે તાસુ મતલબ પ્રોડક્ટ બા ચર્તા મિલવીગી પ વઝીરસ્તાન કે સહીદા નો વઝીરસ્તાન કે તુસે મિલવી જી